કોઈ છે ની મુસાફર રેણુ રે જીજ દને રો અરે માતા રોવરે બારો માસ ભેનો રોવરે છઠ્ઠી સમાસ તનકી તરિયા તીન દિન રોવા ફેર કરે રે ઘરવાસ

0: લાગો, બાઈકલા વા સેવા પાડી છે પણ સેવા ખરખોર દેખું ગ્રામેર ભારે માતર ઓરડી પાડે નો બાઈ સાઉ લેદારી
1: હા
0: વાટે પર શ્રી કૃષ્ણ ભગવાન ચક્રી વાદળ છોડી દીનો કર કર કર કર કર કર વાળ છૂટી વાળ છોડી દીની પાઉલ વાટન ડુંગરેમ ધરસગી વાટેર ઉપર માંડવ નામેરો ઋષિ રે ઓ ઋષિ રે સુળે પર દે મેલતે યે બાઈ લાત લાગી લાત લાગતે ખમત ઋષિ કાઈ કચ ઈ બાઈ ક્લાયર માટીન પાળે જાતાની કતી તો જારી કતી ગાય જા મન કાઈ કરે છે પણ માર જકો એ સુળે લાત મારન મન કલો કો જાચ કરના કી દાડો નીકળ્યાનો દાડો નીકળતે મતેરો માટી મરતાનો શ્રાપ દી દીધો ભાઈ કેલાક વરાપત વરા મહારાજ મેં સાદા ભાઈ કાવા માથે પર ટુકડી લેતાની ઘર ઘર ઘર ઘર ઘર ચૌદ ઘર ફરતાની પંદર ઘર આણમાં અથીસ બેટી માલકીને કેવાળમાં કાવ મેં કોણ છું મા પથિવ્રતા માવલી છું એ જ કોડિયાળે કના એ જ રંગડે કના બાર વર્ષ દાડો વેગો એને સારી ઉંગળી ઘાલતાની પાણી પીરું છું એ ઉપર દાડો કાઢી છું સારી જગેર ભાઈ બન છ અને ઈ જ મારો કોડિયાળો મારો માલક છે કાઢી છું અને દાડો નીકળો ને તો મારા માટી મરનું તું કે છે દાડે નીકળે તું ને મારે માટીને મરે તું થામ ની સૂર્યા રે સૂર્યા નારાયણા તું તો નીકળો તો બાળન ભસ્મ કર્યું ઘાવર ગો સૂર્યાનારા તીન દાડ જગો તીન દાડ બ્રહ્મા વિષ્ણુ મહાદેવ આયે અંધારો કુપર ગો દેખો તો સંડલિયા નામેર છોરી અરે વત જો શ્રાપ દે મેરી રોજ અગર પતિ દેવે ના જોકો મરે દેની અને સૂર્યા નીકળે દેની આવગે બ્રહ્મ વિષ્ણુ મહાદેવાન અનુસ્યા આપણી છોરીને કાંઈ કે સાંડલિયા ને એ ભાઈ વેંડી વેગી કહી તું લોક જોકો સો સો ઊટ ઊટન બે જા છે આજી દાડો નીકળો નીકળો આજી સો જા છે જાપા કમી ખામેલો તો માર બે ધોતી ભરમેલો છે કોઈ કાંઈ જ કરે છે નુકા કરી છે છોડી કાર ઠીક છે મહારાજ હરકત છે નહીં પણ મારો પતિ દેવન શ્રાપ દેમેલો છે મેં થઠ્ઠાથી લાત મારી કોની દેકન લાત મારી કોની સજા સજી વાત લાગી છે એ ગુના છે તારો નીકળું તારો પતિ દેવ મરનું મારે માલકીને મરે દુની પણ નું મત કર હમ અવતાર કસાર લીધે છા સત્ય ચાલે વાળે તારા છા ભાઈ જો માટી માટી તો સેવા કીધી તો વન બી તારા છા તારો માટી મરે જ વાળો ઋષિ જો આજ્ઞા પૂરો કરા છા તારો માટી મૃગો કરીને કેમ કે તો સંજીવ મંત્ર ફેંકનો સજ કરા છા તારો નીકળ કે કહે વેંડી સૂર્યનારાયણ કી પ્રભુની કાળ ચમકતો ચમકતો નીકળો એ બેંડી તમે તે ચમકતો ચમકતો નીકળો તમે આદિશક્તિની માતા છો આદિ માયા છો તમે ભાઈ કાવા આદિશક્તિ જગનજના છો અર્ધી આંગી છો ચમકતો નીકળો પાટી માટી પટકો મરગો સંજીવ મંત્ર ફેંકન સૂર્યના સંજીવ મંત્ર ફેંકન સૂર્ય નીકળ્યા અને ઓને જો કહો સજ કરના કે ચાંદન સૂર્ય રજતરી દોયરો જોડા અંબર છે.